પહોંચી છે. ત્રણ પેઢીઓ, અનેક યાદગાર પાત્રો અને અસંખ્ય સંગીતમય સુંદર યાદો. મિત્રો, તો જોડાઈ રહો અમારી સાથે સાંજના 7 વાગ્યા સુધી પટોળી પરિવારના ફિલ્મી સંગીતના સુરોની યાદગાર સફરમાં. કાર્યક્રમની શરૂઆતમાં આપે માણ્યા શર્મિલા ટાગોરની પ્રથમ ફિલ્મ કાશ્મીર કી કલીનું સુંદર ગીત, અને પછી એન ઇવનિંગ ઇન પેરિસનું આ ગીત જે અત્યારે પાછળ વાગી રહ્યું હતું. બંનેમાં તેણીએ મારા ફેવરાઇટ શમ્મી કપૂર સાથે શાનદાર જોડી બનાવી છે. અને આગળ પ્રસ્તુત છે યાદગાર ફિલ્મ આરાધનાનું એક ગીત, ગાયકો રફી અને આશા ભોસલેના અવાજોમાં. શર્મિલા કી અદાઓ સે શરૂ હુઈ કહાની, સૈફ કે હુનર કી અપની હી રવાની, સોહા સારા ને જીતા હૈ ફિલ્મ પ્રેમીઓ કા પ્યાર, સંગીત કે રંગો મેં સજેગા આજ પટોડી પરિવાર.

મિત્ર આપણે હમણાં જે ગીત સાંભળી રહ્યા છે તે છે ફિલ્મ બેતાબનું સુપરહિટ ગીત. 1983ની એ સાલ જ્યારે એક 16-17 વર્ષની ચુલબુલી અને હિંમતવાન છોકરીએ બોલિવૂડમાં કદમ મૂક્યો, આખા દેશને પોતાના દીવાના બનાવી દીધા. હા, હું વાત કરી રહી છું સૈફ અલી ખાનની એક્સ વાઇફ અને આજના સમયના સ્ટાર સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાનના મધર એટલે કે એવરગ્રીન એક્ટ્રેસ અમૃતા સિંઘની. અમૃતા સિંઘની બોલિવૂડની સફર ખૂબ જ અનોખી રહી. એ જમાનામાં જ્યારે હિરોઈનો માત્ર શરમાળ અને શાંત પાત્રો ભજવતી ત્યારે અમૃતાજીએ પોતાના બોલ્ડ, બિંદાસ અને દબંગ સ્ટાઇલથી એક નવી ઓળખ બનાવી. બેતાબથી મળેલી જોરદાર સફળતા પછી તેમણે મર્દ, ચમેલી કી શાદી અને નામ જેવી સુપરહિટ ફિલ્મો આપીને 80s દાયકામાં રાજ કર્યું છે. પણ એમના કરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો એમના ડેબ્યુના બરાબર 10 વર્ષ પછી, એટલે કે 1993ની ફિલ્મ હતી યશરાજ બેનરની આઈના. આ ફિલ્મમાં એમણે કોઈ સીધી સાધી હિરોઈન નહીં પણ એક ઘમંડી અને પોતાની બહેન સાથે ખૂબ જ નફરત કરતી નેગેટિવ શેડવાળી રોમાનું પાત્ર ભજવ્યું અને જે બહુ જોખમી હતું પણ અમૃતાજીએ શાનદાર એક્ટિંગ આખી ફિલ્મમાં જાદુ કરી દીધો. ફિલ્મ ના જોઈ હોય તો જોવા જેવી છે, ખૂબ જ સુંદર મૂવી છે જુહી ચાવલા સાથે. અને એમણે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે આ ફિલ્મ સાથે. તો મિત્રો, રસપ્રદ વાત એ છે કે આઈના ફિલ્મના કરિયરની સૌથી બેસ્ટ ફિલ્મોમાંની એક ગણાય છે, જેના પછી એમણે સેલ્ફ અલી ખાન સાથે લગ્ન જીવન અને પરિવાર સંભાળવા માટે ફિલ્મોથી થોડો બ્રેક પણ લીધો હતો. તો ચાલો સુપરહિટ ફિલ્મ આઈનામાંથી જેકી શ્રોફ અને અમૃતા સિંઘ પર ફિલ્મમાં આવેલું અત્યંત રોમેન્ટિક ગીત સાંભળીએ. 90s મીઠા દાયકાની યાદોમાં ખોવાઈ જવા માટે તૈયાર થઈ જાઓ. આજે મેરી સાસો મેં તુમ.

મિત્ર શર્મિલા ટાગોરનો જન્મ 8 ડિસેમ્બર 1944માં કાનપુર ખાતે થયો હતો. તેણે 6 દાયકાઓથી ફિલ્મોમાં કામ કરીને અનેક પારિતોષિકો જીત્યા છે, જેમાં પદ્મભૂષણનો પણ સમાવેશ થાય છે. એણે 1968માં ભોપાળના શાહી પરિવારના નવાબ અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન મનસૂર અલી ખાન સાથે લગ્ન કર્યા હતા અને તેમના 3 સંતાનોમાંનો એક તેમનો પુત્ર સૈફ અલી ખાન છે, જેણે બોલિવૂડમાં પોતાના અલગ અંદાજથી એક ઓળખ બનાવીને પદ્મશ્રીનું બિરુદ પણ પ્રાપ્ત કર્યું છે. આગળ પ્રસ્તુત છે તેની રોમેન્ટિક ફિલ્મ ઇમ્તિહાન, જેમાં રવિના ટંડને અદાકારી કરી છે. અનુ મલિકના સંગીત અને સમીરના શબ્દોને સ્વર આપ્યો છે કુમાર સાનુએ. તો ચલો આ ગીત સાથે ફરી એકવાર 90ના દાયકાની મધુર યાદોને ફરીથી જીવંત કરી દઈએ.

મિત્રો, સૈફ અલી ખાન પટોડી અને પટોડી પરિવારની ચર્ચા નીકળે એટલે કરીના કપૂરને કેમ ભૂલાય, જેણે તેની પોતાની સુંદરતા, સ્ટાઇલ અને અભિનયથી આગવી અદાઓથી પોતાનું નામ બનાવ્યું છે. કપૂર ઘરાનાની દીકરીએ પટોડી પરિવાર સાથે

ને એના જીવનને વધુ રસપ્રદ વળાંક આપી દીધો હતો. તો ચાલો આગળ સાંભળીએ તેણીના સૌથી યાદગાર ફિલ્મોમાંની એક, કભી ખુશી કભી ગમનું એક ગીત, જે દરેક પ્રસંગ, પાર્ટી અને ખુશીના વાતાવરણમાં બોલિવૂડનો રંગ ભરી દે છે. હોપ યુ આર રેડી ટુ જોઈન એન્ડ એન્જોય. બોલે ચૂડિયા.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણી ભારત ભવનના પટોળી પરિવારના સદસ્યોના ફિલ્મી ગીતો પર આધારિત આજનો કાર્યક્રમનો. આગળ કાર્યક્રમમાં આપણે સોહા અને સારાના ગીતો પણ માણીશું, પણ હાલ તો સમય થઈ ગયો છે આ અઠવાડિયાના સમાચારોનો. પ્રસ્તુત કરું છું બીના પટેલને આ સપ્તાહની નવા જૂનીઓ સાથે.

નમસ્કાર મિત્રો, આ અઠવાડિયાના સમાચારો. વંદે માતરમ વિવાદ અને પીએમનું દિમાગી નકસલન નિવેદન સાથે બિહારના લખીસરાયામાં 7 ભક્તોના મોત અને 12થી વધુ લોકો ઘાયલ. મિત્રો, બિહારના લખીસરાયાના અશોકધામ મંદિરમાં આજે શ્રાવણના ત્રીજા સોમવારે ભારે ભીડને કારણે ભાગદોડ મચી હતી. આ દુર્ઘટનામાં 7 ભક્તોના મોત અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે ભક્તોને કારણે લાઇટનો થાંભલો પડી ગયો હતો અને જ્યાં શોર્ટ સર્કિટ થયું હતું અને એવી જ કંઈક અફવા ઉડી જેને કારણે આ દુર્ઘટનામાં 7 ભક્તોના મોત અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. મિત્રો, ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત 15 ઓગસ્ટ 2026 રોજ દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ગીત વંદે માતરમ વગાડવામાં આવ્યું હતું. વંદે માતરમ ગીતની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાનો અવસર હોવાથી ખાસ પરંપરા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ધ્વજવંદન વખતે માત્ર રાષ્ટ્રગીત જનગણ મન વગાડવામાં આવતું. આ વખતે પીએમ મોદીના આગમન સાથે જ આર્મી બેન્ડે વંદે માતરમની ધૂન વગાડી હતી અને આખા વાતાવરણને દેશભક્તિના રંગમાં રંગી દીધું હતું. ત્યારે 15 ઓગસ્ટ કોંગ્રેસના દિલ્હી સ્થિત મુખ્યાલય ઇન્દિરા ભવન ખાતે ધ્વજવંદન દરમિયાન એક નવો રાજકીય વિવાદ ઉભો થયો છે.

ભાજપના નેતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આરોપ લગાવ્યો છે કે જ્યારે કોંગ્રેસ કાર્યાલયમાં વંદે માતરમનું ગીત એટલે કે આજે છ કડીઓ છે તે વગાડવામાં આવી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના હાથના ઇશારા કરી ગીતને અધવચ્ચેથી રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભાજપે આને રાષ્ટ્રગીતનું અપમાન ગણાવી કોંગ્રેસ પાસે 24 કલાકમાં માફી માંગવાની માંગ કરી હતી ત્યારે કોંગ્રેસે સ્પષ્ટતા કરતા એમના નેતા જયરામ રમેશે સ્પષ્ટતા કરી હતી કે ગીતને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો અને આખું ગીત ગાવામાં આવ્યું હતું. સોનિયા ગાંધી જે હાથના ઇશારા કરી રહ્યા હતા તે ગીત રોકવા માટે નહીં પરંતુ ઉંમરલાયક નેતા મલ્લિકાર્જુન ખડગે ઘણા સમયથી ઊભા હોવાથી તેમની ખુરશી મંગાવવા માટે કરી રહ્યા હતા. વિડીયોમાં કંઈ અલગ દેખાઈ રહ્યું હતું પણ આવું થયું. મિત્રો, 15 ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું હતું. તેમના ભાષણોમાં તેમણે દિમાગી નક્સલ એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ નક્સેલિઝમ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમનો ઇશારો એવા લોકો તરફ હતો જેઓ ડિજિટલ દુનિયા કે સોશિયલ મીડિયા દ્વારા દેશમાં નકારાત્મક અને ભાગલા પડાવવાના વિચારો ફેલાવે છે. આના લઈને રાજકારણ ગરમાયું હતું. વિપક્ષી પાર્ટી કોંગ્રેસના સિનિયર નેતા પી ચિદમ્બરે આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો અને તેમણે કહ્યું હતું કે સરકાર પોતાના વિરોધીઓનો અવાજ દબાવવા માટે આવા શબ્દો વાપરે છે. તો કિરેન રિજવે સરકારનો બચાવ કરતા કહ્યું હતું કે દેશની એકતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડતા લોકો સામે ચેતવણી આપવી એ વડાપ્રધાનની ફરજ છે અને વડાપ્રધાન ફરજ બજાવી રહ્યા હતા. સાથે મિત્રો, એનટીએ દ્વારા ફરી યુજીસી અને એનઈટી પરીક્ષા લેવાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ ભારતની સંસ્કારની એક સંસ્થા છે જે કોલેજના પ્રોફેસર બનવા માટે યુજીસી નેટ નામની પરીક્ષા લે છે. આ મોટી પરીક્ષા હોય છે. આ ફરીથી લેવામાં આવશે કેમ કે તાજેતરમાં લેવાયેલી આ પરીક્ષામાં કમ્પ્યુટર સિસ્ટમ બગડવી, પેપરમાં ભૂલો હોવી અને સેન્ટર પર ગેરરીતિ થઈ હોવાની ઘણી ફરિયાદો મળી છે. આની અસર કોને થશે તો આ વિષયોની પરીક્ષા, બધા જ વિષયોની પરીક્ષા નથી થવાની પણ અંગ્રેજી, સોશિયોલોજી અને કોમર્સ આ ત્રણ વિષયોના વિદ્યાર્થીઓ માટે જ એનટીએએ ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે જેથી કોઈ પ્રામાણિક વિદ્યાર્થીને અન્યાય ન થાય. સાથે મિત્રો, ટેક્સ એન્ટી સ્કીમની શરૂઆત થઈ છે એટલે કે આ યોજના છે જ્યાં ભારત સરકારની આ એક ખાસ સ્કીમ છે. જો કોઈ ભારતીય નાગરિક પાસે વિદેશમાં એવી કોઈ સંપત્તિ, જમીન અથવા બેંક ખાતું હોય જેની જાણ તેમણે અત્યાર સુધી ભારત સરકારને ઇન્કમટેક્સ વિભાગને નથી કરી તો તેઓ આ યોજના હેઠળ તેમની સ્વેચ્છાથી જાહેરાત કરી શકે છે. નિયમો અને સમયગાળો એટલે કે આ યોજના આજથી એટલે કે 17 ઓગસ્ટથી, માફ કરજો, ગયા અઠવાડિયે 17 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ હતી અને 31 ડિસેમ્બર સુધી ચાલુ થશે. અને જો કોઈ વ્યક્તિ પોતે જ સામે ચાલીને પોતાની વિદેશી કમાણી કે પ્રોપર્ટી સરકારને બતાવી દેશે તો સરકારી નિયમ મુજબ તેમને વ્યાજ કે પેનલ્ટીમાં મોટી રાહત મળશે અને તેના પર કોઈ કાયદાસર કેસ નહીં થાય. પૈસા આપણા ચેન્જ થયા હતા ત્યારે આવી જ એમણે પોલિસી કાઢી હતી, ખબર ને? તો જેમને પણ બહાર જેમના પૈસા હોય બોલિવૂડના ને બધા, એમને હવે ધ્યાન રાખવું પડશે. સાથે મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. સુરત અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે નદીઓ જોખમી સપાટીથી વધી રહી છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં 20,400થી વધુ લોકોને સુરક્ષિત આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા છે. નવસારી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે જ્યાં એનડીઆરએફ અને એસડીઆરએફ અને સેના સાથે નવસારીના પૂરગ્રસ્ત ગામડાઓમાંથી સેંકડો લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. વિદેશી સમાચારોમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નિવૃત્તિનો સંદેશ મોકલાવ્યો છે. ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક ઇન્ટરવ્યૂમાં બોમ્બશેલ ડ્રોપ કરતા કહ્યું હતું કે 2026 અને 27 આ સિઝન કદાચ એમના ફૂટબોલ કરિયરનું છેલ્લું વર્ષ હોઈ શકે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રાજકીય તણાવ જણાય છે. બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને જણાવ્યું છે કે જ્યાં સુધી ભારત પૂર્વ પીએમ શેખ હસીનાના બાંગ્લાદેશ પ્રત્યાપણ નહીં કરે ત્યાં સુધી તેઓ ભારતની મુલાકાતે નહીં આવે. અને મિત્રો, રમતગમતના મુખ્ય સમાચારોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ મેચ દેવદત્ત પડિક્કલની શાનદાર સદી અને ધ્રુવ જુરેલની બેટિંગ દમ પર ભારતે 460 અને 9 વિકેટ સાથેનો સ્કોર બનાવી મજબૂત પકડ બનાવી લીધી છે. બેડમિન્ટનમાં 17 વર્ષના લાંબા અંતરાલ બાદ પ્રતિષ્ઠિત બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ BFW વર્લ્ડ ચેમ્પિયનશીપ આજથી નવી દિલ્હીમાં શરૂ થવા જઈ રહી છે. અને મિત્રો, FIH એટલે કે

વુમન્સ હોકી વર્લ્ડ કપની ઓપનિંગ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે ચીન સામે 2-2 રોમાંચક ડ્ર મેચ રમી રહી છે. સાથે મિત્રો, સોના ચાંદીના ભાવોમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,54,590 અને 22 કેરેટ સોનાનો ભાવ 1,41,708 ચાલી રહ્યો છે. ચાંદીનો પ્રતિ કિલો અંદાજ 2,33,842 આસપાસ ટ્રેન્ડ થઈ રહ્યો છે અને ન્યૂઝીલેન્ડ ડોલર કરન્સી માર્કેટના લેટેસ્ટ મુજબ 1 ન્યૂઝીલેન્ડ ડોલરની કિંમત અંદાજે 56 રૂપિયા 32 પૈસા ભારતીય પૈસા બરાબર છે. તો મિત્રો, આ હતા આજના સમાચારો. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.

0: મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસ અંગે દર સોમવારે અને વીક ડેઝ દરમિયાન ભારત ભવન 48 કેમ સ્ટ્રીટ કિલબની દરમિયાન ઘણા ભજન સત્સંગના કાર્યક્રમ થતા રહે છે. તો આપ આપના મિત્રમંડળ અને પરિવાર સાથે આ બધા પ્રસંગોમાં જોડાઈ શકો છો. સાથે મિત્રો, આજે શ્રાવણનો પવિત્ર સોમવાર છે, આજે પણ ભજન સંધ્યા હશે, તો આપ એમાં પણ જોડાઈ શકો છો. અને વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન તરફથી આ અઠવાડિયે એટલે કે 22 ઓગસ્ટના સેટરડે સામૂહિક સત્યનારાયણ કથાનું આયોજન કરાયું છે. હા મિત્રો, જો આપ સત્યનારાયણ કથામાં બેસવા ઈચ્છતા હો તો આ સામૂહિક સત્યનારાયણ કથા છે. આપ આપના સામગ્રી લઈને આ કથામાં જોડાઈ શકો છો, આપના મિત્ર મંડળ પરિવાર સાથે આ કથામાં આવી શકો છો. 22 ઓગસ્ટ શનિવારે બપોરે 2 આ કથા ચાલુ થશે અને કથા બાદ મહાપ્રસાદ અને પૂર્ણાહુતિ થશે. તો ધ્યાન રહે, આપ આપના મિત્ર મંડળ અને સગા સંબંધી સાથે 48 કેમ સ્ટ્રીટ કિલબની ભારત ભવન ખાતે આ સામૂહિક સત્યનારાયણ કથાનું આયોજનમાં ભાગ લઈ શકો છો. અને આ વિશે જો આપને વધારે માહિતી જોઈતી હોય, જો શું વાપરવાનું હોય, સત્યનારાયણ કથામાં આપને શું મેળવવું જોશે, તો આપ એની વેબસાઇટ પર માહિતી મળી રહેશે. ફૂલ વેબસાઇટ પર એમની આપી છે માહિતી, તો આપ લઈ શકો છો.
1: હમણાં ફેસબુક પર પણ એ લોકોએ પબ્લિશ કર્યું, મેં હમણાં જોયું.

જોડાય છો વેલિંગ્ટન ભારતીય મંડળના ગૌરવ પ્રતિક રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનના જીવન પ્રસારણમાં. આશા રાખું છું કે આપને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવી રહ્યો છે. તો ચલો આગળ વધારું આજના કાર્યક્રમને શર્મિલાની દીકરી અને સૈફની બહેન સોહાની ફિલ્મના ગીત સાથે. મિત્રો, સોહાએ ખૂબ મર્યાદિત ફિલ્મોમાં કામ કર્યું છે, છતાંય તેની સુંદરતા, સૌમ્યતા અને પટોળી પરિવાર સાથેના જોડાણથી સ્વાભાવિક રીતે જ તેની ઓળખ પ્રાપ્ત થઈ છે. તો ચલો તૈયાર થઈ જાઓ ફિલ્મ ખોયા ખોયા ચાંદના ગીત સાથે, જેને ગાયું છે સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણે. શર્મિલા કી નઝાકત, સૈફ કા અંદાજ, સોહા કી સાદગી, સારા કા નાઝ, તીન પેઢીઓને સજાયા બોલીવુડ કા આસમાન, ઉસ પટોડી પરિવાર કે નામ હૈ હમારી આજ કી યે સંગીત ભરી શામ.

મિત્રો, સુંદર મજાનો આવાજ છે શ્રેયા ઘોષાલનો, ચકાચક. હા મિત્રો, વોલ્યુમ વધારી દો, કારણ કે આપણે એન્ટ્રી કરવા જઈ રહ્યા છે પટોળી પરિવારની ત્રીજી પેઢી, એટલે કે રોયલ પ્રિન્સેસની સુપરહિટ દુનિયામાં. 2018 આવેલી ડિરેક્ટર રોહિત શેટ્ટીની એક્શન બ્લોકબસ્ટર ફિલ્મ સિમ્બા તમને યાદ જ હશે, જેમાં એનર્જી કિંગ રણવીર સિંહ અને વિલન હતા સોનુ સૂદ. અને આખી ફિલ્મમાં જેણે પોતાની અદાઓથી બધાના દિલ જીતી લીધા હતા એ હતી પટોળી ખાનદાનની શાહી દીકરી સારા અલી ખાન. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી અને એવરગ્રીન શર્મિલા ટાગોરની પૌત્રી એવી સારા અલી ખાને આ ગીતમાં સાબિત કરી દીધું કે રોયલ્ટી અને એક્ટિંગ બંને એના લોહીમાં છે. આ ગીત 90ના દાયકામાં એક ક્લાસિક ગીતની ધમાકેદાર રીમેક છે, જેમાં નેહા કક્કર અને મીકા સિંહે આ ગીત ગાયું છે. ગીતમાં અર્શલ વારસીનો એક મસ્ત કેમિયો પણ છે. તો ચાલો પગ થિરકાવવા તૈયાર થઈ જાઓ. આ રહ્યું આજનું સુપરહિટ પાર્ટી એન્થમ, લડકી આંખ મારે.

તો મિત્રો આજે આપણે પટોળી ખાનદાનની ત્રણ પેઢીઓની શાનદાર અને રોયલ સફર જોઈ. શર્મિલાજીની ગ્રેસ, સૈફ અલી ખાનની વર્સેલિટી અને સારા અલી ખાનની ધમાકેદાર એનર્જી. આ આખા પરિવારને જો એક જ શબ્દમાં વર્ણવો હોય ને તો એ શબ્દ મારા માટે છે ટશન. આ મિત્રો બોલિવૂડમાં ટશન એટલે સુપરથી ઉપર સ્ટાઇલ, ગજબનો કોન્ફિડન્સ અને અનોખો અંદાજ. અસલ જિંદગીમાં નવા બી ઠાઠ હોય કે કેમેરા સામે સુપર સ્ટારડમ, આ ફેમિલી હંમેશા પૂરા ટશન સાથે જીવે છે. એટલે જ આજના રોયલ શોનો અંત પણ આપણે એકદમ ટશન સ્ટાઇલમાં કરીશું. વર્ષ 2008ની ફિલ્મ ટશનમાંથી, જેમાં સૈફ અલી ખાન પોતે હતા, સુખવિંદર સિંઘ અને સુનિધિ ચૌહાણના પાવરફુલ અવાજ સાથે આ સોંગ હતું. તો મિત્રો અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હસતા રહો, તમારી જિંદગી પણ પૂરા ટશન સાથે આવી રીતે જીવતા રહો. ગુડ નાઇટ, ટેક કેર અને માણતા રહો આ જોરદાર ડાન્સ ટ્રેક દિલ ડાન્સ મારે. નીલિમા ભોલા અને બીના પટેલના આપ સર્વેને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.